0: ફોટોવોલ્ટેઇક પરિયોજના વિકસિત કરી ચાવેલા શ્રી વૈષ્ણવ કહ્યું કે અહીં સારું જનતારી ઓર જમીન લેવાની જરૂરત નહીં વહેલા પાંચ સાલરી ઈ યોજના સારું મોજુદા જલાશય નહેરા અર તળાવ કામલિયા ચાવેલા
1: It's for

0: પ્રદેશમાં કાલ ખરીફ ક્રોપ ડિજિટલ સર્વે શરૂ કર્યું છે. આવેલા રાજસ્વ મંડળના રજિસ્ટ્રાર મહાવીર પ્રસાદ આ જાણકારી તેની બતાવ્યું કે ઓ સર્વે રાજ્યના સગળા જિલ્લાની તહેસીલો અને રાજસ્વ ગ્રામમાં ઓનલાઈન તરીકે કરાયું છે. આવેલા ડિજિટલ ક્રોપ સર્વેના તેત પ્રદેશના 4,62,00,000 બત્તા ખસરાને નિયમારે મુજબ ગીરદાવરી કરી છે. આવેલા સર્વે સારું ખેતી લાયક 2,86,00,000 ખસરાને પિછાણ કરી છે. બાકી ખસરામાં સરકારી જમીન અને ગેર ખેતીની જમીનની ગીરદાવરી કરી છે. આવેલા રાજસ્વ મંડળના રજિસ્ટ્રાર બતાવ્યું કે રાજ ખસરા ગીરદાવરી મોબાઈલ એપ ઓનલાઈન ગીરદાવરીનો સુવિધો દીધું છે. આવેલા ધ્યાનયોગ હે કે સર્વેમાં મિલનવાળા જાણકારી સાખારી ઉપજનો આકલન કરવા સાગે નીતિ બનાવવા પીએમ ફસલ યોજના અને પ્રાકૃતિક આપદા રાહત સમેત નેરી નેરી યોજનાનું સારું બુનિયાદરૂપ કામ કરેલા. કાલુ આખા દેશમાં સ્તનપાન સપ્તાહ મનાવ્યું છે. આવેલા સ્વસ્થ ભારત સારું પહેરવાના સમુદાય અને સ્વાસ્થ્ય સેવા દેવાનવાળા વિચે સ્તનપાન જોડી જાગ જગાવવાના મકસદો ઓ સપ્તાહ મનાવ્યો છે. આવેલા નવા જન્મ્યા બાળકના વિકાસ સારું સ્તનપાન સૌનું અસરદાર જતન હૈ. એમાં કઈ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ઓરો સ્વાસ્થ્ય પેશેવર સામુદાયિક કાર્યકર્તાઓ અને જનતાઓ સ્તનપાન સારું જરૂરી વાતાવરણ બનાવવાની અરજ કરી છે. રાજ્ય પીસીપીએનડીટી ટીમ જોધપુરમાં પેટમાં પડેલા બચ્ચા અને લડકા અને લડકી વિમાનની ગેરકાનૂની જાંચના આરોપમાં એક જણાને ગિરફ્તાર કર્યો છે. મિશન નિદેશક ડોક્ટર જોગારામ બતાવ્યું કે આરોપી ત્રણ એક નર્સિંગ હોમમાં લાડલા ભગતનું ઓ કામ કરવાની જાણકારી મળી છે. પકડી જે મનખું પોર્ટેબલ મશીન અને જાંચની એવજમાં લીરીજી 50,000 રૂપિયાની રકમ બરામદ કરી છે. પ્રદેશમાં સાયબર ઠગી અને ઓનલાઈન તરીકાઓ કરી જવાની ધોકાધડીનો બચાવ સારું પોલીસ જનતાઓ કે શંકા લાયક લિંક યા અજાણ નંબર ફોન આવવા પર સાવચેતી રાખવાની અરજ કરી છે. સવાઈમાધોપુરની એસપી જ્યેષ્ઠા મૈત્રેય જનતાઓ સાયબર ઠગી ભેવંડી સુરતમાં તુરંત હેલ્પલાઈન નંબર 1930માં થઈ શિકાયત દર્જ કરાવવા યા નજદીકી પોલીસ થાણામાં સંપર્ક કરવા સારું કહ્યો.
1: मेरा आपसे निवेदन है, कभी भी छोटे से कमीशन के चक्कर में आप स्वयं अपराध के जगत से ना जुड़े. संचार साथी पोर्टल ये भारत सरकार द्वारा खोला गया है. आपके परिवार में कोई भी समझदार व्यक्ति है तो आज आप जाकर दो काम करें. एक तो बैंक में अवश्य चेक करें कि कहीं कोई इस तरीके के अकाउंट में आपका अमाउंट तो नहीं आ रहा जो आपकी नॉलेज के बाहर है. और नंबर दो, आपके नाम से कितनी सिम इशू हो गई है, ये आपको संचार साथी पोर्टल पे आप ऑनलाइन जाके कर सकते हैं तथा आपके परिवार में जो भी पढ़े लिखे बच्चे हैं उसमें आपको मदद कर सकते हैं.
0: હિન્દી સાહિત્યના મહાન કથાકાર અને ઉપન્યાસ સમ્રાટ કહ્યા જાણવાળા મુંશી પ્રેમચંદ્રી આ જયંતિ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયાના જરીય